0: Rudra, boot lena.
1: Kishan Bhai Maharaj is getting ready for another round of backbreaking work. He lives in the desert with his wife and two kids for 8 months every year when the seawater recedes after the monsoon. His 13-year-old son, Rudra, often helps him.
2: एकदम फिट हो जाएगा उसको हम छूटा पाड़ रहे हैं हर रोज ऐसा करना पड़ता है हर रोज दंतारा खींचना पड़ता है
1: किशन's family have toiled here for centuries he joined the trade when he was just 8 years old
2: हम 8-10 पीढ़ी से यह आगरिया परिवार है और हमारी जो आगरिया की जिंदगी है वो ऐसी है बदतर है कि पूरा का पूरा दिन रात लकड़ा कादेव कीचड़ में हाथ जटा के रहना पड़ता है अगर रात को सो गए तो भी हमें नींद नहीं आती है क्योंकि हमारा पाटा में पानी भरा हुआ होता है और वो कच्ची मिट्टी से बना होता है कब किस टाइम पे पवन आ जाता है और कब टूट जाता है उसका कोई ठिकाना नहीं होता है
1: एट द एंड ऑफ अ गुड सीजन किशन कैन होप टू मेक बिटवीन $350 to $500 फॉर हिज लेबर ही होप्स हिज सन विल हैव अ बेटर फ्यूचर
2: हमारी जिंदगी तो इसमें गई लेकिन उसको पढ़ा लिखा के कुछ बनाना है मेहनत मजदूरी कुछ भी करके
1: फॉर ऑल द हार्डशिप्स रुद्रा सीज हिज फादर्स सैक्रिफाइसेस डिफरेंटली
3: पापा की मदद करता हूँ इसलिए अच्छा लगता है मेरे पापा भी मुझ पर गर्व है उन्होंने पढ़ा नहीं है फिर भी इतने पाटे का काम करके सर काम करके मुझे पढ़ाना चाहते हैं इसलिए
1: मेकिंग सॉल्ट बाय हैंड इज एग्जॉस्टिंग वर्क Agarya's pump highly saline groundwater from deep beneath the desert floor into shallow pans. The water eventually evaporates, leaving behind white salt crystals. Here, workers are only days away from harvest. But then, disaster strikes.
4: द्वातरफ કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો છે.
1: A powerful storm tears across the region, leaving much of the community cut off. 5 days later, the full extent of the damage is still emerging. Today, activist Anand Solanki has come to talk to the families and assess the impact.
5: શું થાય એવું હતું શું ચેવરી પહેલી વખત છે એવું જોયું શું
6: અરે આ બધે ઉડવાજ માંડ્યું તું શું આ કાગર ને ઝોપડા અને શું ચાલવું એ જ નથી ખબર ને ભાષણે ઉડી ગયા અને અમે તો આમ ભર્યું ચાલી ચાલીને જોઉં ઉભા જામ
1: Most agarias survive on loans they repay through salt production. Now they fear the storm has pushed them deeper into debt.
6: એક કાકુ વરા નડે અમને એક વરસ આખું નડે આ જ્યાં લગી અમાર માથે કરજ છે ને ઈ પતે નહીં ને ત્યાં લગી અમને નડે
1: Many families were already only just surviving.
5: ये ऐसे कहने वाले हैं कि इस साल हमारा जो 50-60 हज़ार बचने वाला था वो नहीं बचेगा.
1: With losses mounting and no relief in sight, Anand is trying to unite workers to demand support from the government.
5: आज जे अपने दादा ये मीटिंग रखी है ने एक बपोर पछी आयो बे भाव छोड़म जी अपने पण अगरियाओ ने नुकसान थियो है ए अगरियाओ ने पण केजो એટલે આપણા એ પ્રશ્ન ને રજૂઆત ને ડીએસ બધા અધિકારી આવવાના એટલે બધાને મીટિંગ નું જાણ કરી અને એ 1:30 વાગે બધાને આવવાનું કહેવા
7: બધાને કહી દીધું
1: વર્કર્સ આર નોટ ધી ઓન્લી વન્સ ફેસિંગ લોસસ રામબાભાઈ ઇઝ અ ટ્રેડર હુ ગેવ લોન્સ ટુ ફેમિલીઝ ઇન એક્સચેન્જ ફોર ધીસ સીઝન્સ સોલ્ટ હાર્વેસ્ટ
5: અને મીઠામાં તો
8: મીઠામાં જોવા બધું બગડી ગયું
5: ઉડરના કારણે આમ
8: ઉડરના વરસાદના લીધે બધું ઓછું થઈ ગયું
5: આમ જો આમ એવરેજમાં
8: એવરેજ ઘટાડો લગભગ
5: કેટલો
8: 50% કરી નાખે પડ્યો
1: To fetch a good price, salt must be pure white. But the storm has contaminated much of the harvest.
2: હળ તમે મીઠું જો બતાવો તમને જુઓ તમે કાલ પમદાળે આયા નતા જો આવી પરિસ્થિતિ છે
8: આત્મલો
1: કિશન took loans from રામબાભાઈ
2: નમક એ વ્હાઈટ થાય એકદમ બિલકુલ અબ 10 દિવસ કે બાદ ઇસકા પારાવર જાતા ઓર પારાવરને કે બાદ અમારી ઇસકી વિચાઈ હો જાતી और सामने वाला खरीद लेता लेकिन अब कोई इसको हाथ पकड़ेगा नहीं क्योंकि पूरा का पूरा बेकार हो गया
1: द स्टॉर्म ऑल्सो डिस्ट्रॉयड हंड्रेड्स ऑफ सोलर पैनल्स